0: 이룽범 빠마바티 데비나 삭바 코농이 사이다 강레이박 사이타롤 타우람기 아한바 오이나 이칠 바타미나리
1: 타미나리 셀베마
0: 아두디 타톨 나찰나 타름 하우독 자락바 마탐다수 닝싱제키바 자톡 레이나 마타우 카람나 콤나 타가니 하이버기 마탕다 그리시 비간 켄드라 타밍롱 ICAR 다 호티컬처기 서브젝트 매터 스페셜리스트 오이나 타우부리바 Dr. R.K. Roshan-ga Nachal-ga Unaduna Saba-wari-wata-yasi Thawram-gi Arroi-bo-ina Ichil-upa-tamina-si
1: Tamina-si, Chalibema
0: Thawram-puthok-pana Rai-chanda-ching-tham-ni
2: Ahan-ba-makta-da Tamo-bu-taram-na-ok-chari
3: Agaspani-infal-amadi Tabi-ribu-mayam-su-khurum-jari
2: Tamo-komla-se Mayam-na-su-pa-am-na-dumak-chanari Masida-tamo-khoi-na Komla-sida-gi-pang-ni-ba Kana-ba-sing-se Ahan bo ina khang mina se tamona wa phong khara thambi ma tang sida
3: a khoi gi manipur context se komla asi a khoi gi thaina de gi adum a khoi gi bible ga natra ga religion ga adum chanmin ra ga lakpa hai makhanam ni adu ma gi kana ba hair ga di a khoi na ahan ba da ma si farmers me ang gi source of income da maru koi ba thaudang lawi ade gi ma si a khoi gi manipur gi mainly ching gi mafam ching se si ga yam chana ba hai crop am so oi gi adegi mai gi akoi nutrition value hai tari kwa si jang ma koi vitamin c ade dietary fiber kwa ade antioxidant sumai na yau kwa yam cha ba su yam kana ba wat am oi gi adegi di akoi gi income generation hai ji ji akoi unemployment problem ka ga yam sida su yam teng pang ba crop am ne ba hai bi mongon de products mai yam puthok kwa value added products mai yam puthoka mai ang gi